આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આજે સાંભળશો યોગ વિષય પર બુદ્ધિદન ત્રિવેદીનો વાર્તાલાપ.
1: સુપ્રભાતમ. યોગ મિત્રો, આપણે ભક્તિ, જ્ઞાન, અતિમનસ, પ્રાયશ્ચિત અને યોગ આવા શબ્દોને એનો ભાવ સમજ્યા સિવાય અતિ અઘરા ગણી કંટાળી જઈએ છીએ, છોડી દઈએ છીએ. પરંતુ આ શબ્દો એને ભાવથી અને ઉદાહરણથી, સ્વજન આચરણથી અને ગુરુઓના અનુકરણથી જોઈએ તો અતિ સરળ છે. એ રીતે યોગ પણ એટલો જ સરળ છે. આપણે માથું જમીનમાં ગાલી, પગ બહાર રાખનાર અને આજુબાજુ જવારા વાવનારને અનેક વખત જોઈએ છીએ અને તેથી જ એમ માનીએ છીએ કે આ વસ્તુ અઘરી છે. એક ઉદાહરણ લઈએ. કબીરજીના દાદા ગુજરી ગયા. તેમના પિતાએ એમના શ્રાદ્ધ વખતે તપેલી લઈ દૂધ લેવા મોકલ્યા. લાંબો સમય સુધી આવ્યા નહીં, તેથી તેમના કાકાને તેમની ભાળ કરવા મોકલ્યા. રસ્તામાં કબીરજી તો એક મરેલી ગાય પાસે બેઠા હતા અને ચિંતન કરતા હતા. કાકાએ પૂછ્યું, અલ્યા, તું તો મરેલી ગાયને જોઈને એમ બેસી કેમ રહ્યો છે? દૂધ લેવા આવ્યો છે ને? કાકા, હું તો આ મરેલી ગાયને જોઈને એમ વિચારું છું કે જો મરેલી ગાય મને દૂધ ના આપવાની હોય તો મરેલા દાદાને દૂધ કેવી રીતે પીવડાવીએ? આમ કબીરજીનું ચિંતન એ મોટો યોગ છે. ગીતા એ યોગશાસ્ત્ર છે. તેમાં કૃષ્ણ અર્જુનને વારંવાર કહે છે કે યોગસ્થ થઈને તું કર્મ કર, સમત્વમ યોગ ઉચ્યતે. આમ યોગ શબ્દ એ સમાજમાં સદબુદ્ધિથી, સમર્પણથી, ખાતા પીતા, ઉઠતા બેસતા, નોકરી ધંધો કરતા, અરે ભાઈ 24 કલાક પણ થઈ શકે. એકવાર એ યોગ કરતા એક મુમુક્ષુએ એના ગુરુને પૂછ્યું, કેન આઈ સ્મોક વાઇલ યોગ ઇઝ ઇન માય પ્રેક્ટિસ? ગુરુ સેડ નો. અગેન ધ મુમુક્ષુ આસ્ક્ડ, કેન આઈ પ્રેક્ટિસ યોગ વાઇલ આઈ એમ સ્મોકિંગ? ગુરુએ હા પાડી. યોગ એક કર્મમય હોય, એટલે કે યોગ કર્મસુ કૌશલમ, ચિત્તવૃત્તિની એકાગ્રતા, એનું નામ યોગ. એટલે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કર્મસુ કૌશલમ, તે આપોઆપ થઈ જાય. આમ માત્ર સંપૂર્ણ ભાવથી, સમર્પણથી કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ થઈ શકે છે. એ ત્રણેય સાથે હોવા અનિવાર્ય છે. કારણ કે જ્ઞાન માણસને વેદાંતિ બનાવી દે, ભક્તિ વેવલો બનાવી દે અને કર્મયોગ માત્ર પોટલા ઉચકાવે. ના, આ ત્રણેય સાથે હોય તો જ પૂર્ણ યોગ થાય છે. પ્રભુ તરફ અભિમુખ થતા કેટલાક લોકો જ્ઞાન અને ભક્તિ સિવાય માત્ર કર્મ કરીને જ અમે યોગ કરીએ છીએ એવું કહે છે. યોગના

0: બે માર્ગ, તપસ્યાનો અને સમર્પણનો, એવું શ્રી માતાજી પેરિસથી પોન્ડિચેરીવાળા એમણે બતાવ્યા છે. આત્મસમર્પણ એટલે કે કમ્પ્લીટ સરેન્ડર સિવાય યોગ સિદ્ધિ થતી નથી. હું પ્રભુનો સેવક છું, મેં મારી જાતે સંપૂર્ણપણે ભગવાનને સોંપી દીધી છે અને આ પ્રયત્નો દિવ્ય જીવનની અનુભૂતિ કરવા માટે જ છે. આ યોગનું પ્રથમ પગથિયું છે. પૂર્ણ યોગમાં ઝીણામાં ઝીણી વિગત સાથે સમગ્ર જીવનને રૂપાંતરિત કરવાનું છે. આ રીતે યોગ એટલે સરવાળો, એમ આપણે ગણિતમાં પણ કહીએ છીએ ને, અને એ રીતે જ્ઞાન ભક્તિ અને કર્મનો સરવાળો આપણા જીવન આચરણમાં આવે તેવો યોગ સમજીને આપણે પ્રાર્થના સાથે નમસ્તે.
1: યોગ આ વિષય પર બુદ્ધિધન ત્રિવેદીનો વાર્તાલાપ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો અમૃતધારા કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે શ્રી રામચરિતમાનસ ગાન.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અને નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરુડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ભોયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્ય

0: કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરનામાં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી ICDS વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા JD વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાલાની અંદર ગુજરાત સરકારના 45 લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખાલુસા દીવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવેલું કે આ જે આટાની બોરીઓ છે એ તેઓ મહીસાગર જિલ્લાના વિપુર ખાતે આવેલ, વિપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં 2 ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને AMC સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં NOC ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી NOC હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ. એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં NOC નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
0: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઇન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઇલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સિમ કાર્ડ, 1 લેપટોપ અને 1 રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
3: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है. उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए. उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए. साथ में 1 लैपटॉप और राउटर भी पकड़ा गया है. ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग एंड ऑनलाइन गेमिंग में फंसाते थे. उसके बाद जो रकम आती थी उनके अकाउंट में 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे. बाद में कैश विड्रॉल करते थे.
0: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયન્કાનો 10મો રેન્ક આવ્યો હોવાનું ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
4: ગ્રુપ 1 જે અપીયર કર્યું હતું એવા 1386 સ્ટુડન્ટને માત્ર ગ્રુપ 1ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ 2ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ 2માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1ના અને 3 પેપર ગ્રુપ 2ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે આ અમદાવાદનું રિઝલ્ટ.
0: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ SA મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે.

બે દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યોના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000 થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના

0: વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આઈએ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે વિસરી ગીત કા શેષ ભાગ.
3: दुनिया पैसे की क्यों दास है, चार रोटियां एक लंगोटी बाकी सब बकवास है, बाकी सब बकवास है.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આપ સુન રહે હે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કી બસ કુછ પલો કે બાદ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા પાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહઅધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। ये हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गई। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है।
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત આગામી મહિનાની 15મી તારીખે ઐતિહાસિક ભારત બ્રિટન વ્યાપાર આર્થિક અને વેપાર કરાર CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC અમલમાં આવતા પહેલાં થઈ રહી છે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ બ્રિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશો DCCની રૂપરેખાની સમીક્ષા પણ કરશે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં

0: મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
1: आपातकाल लागू होने के बाद कार्यपालिका को व्यापक अधिकार प्राप्त हो गए और राज्यों पर केंद्र का नियंत्रण अधिक मजबूत हो गया. अभिव्यक्ति की स्वतंत्रता, शांतिपूर्ण सभा करने और देश में स्वतंत्र रूप से आवागमन करने का अधिकार पर प्रतिबंध लगा दिया गया. समाचार पत्रों पर पूर्व सेंसरशिप लागू कर दी गई. आपातकाल लागू किए जाने के 50 वर्ष पूर्ण होने के उपलक्ष्य में संस्कृति मंत्रालय आज नई दिल्ली में वर्ष भर चलने वाले कार्यक्रमों के समापन समारोह का आयोजन कर रहा है. केंद्रीय संस्कृति मंत्री गजेंद्र सिंह शेखावत इस कार्यक्रम की अध्यक्षता करेंगे. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: ICC મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 3 માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનમાં કિર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસું 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસું, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી Class 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને GST અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકાળ

આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખામાં પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, જેમાં આજના કલાકાર છે સંગીતકાર મદન મોહન. 10:02 ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આજે સાંભળશો સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલા કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે, જેમાં આજે સાંભળશો માઝી શબ્દ પર આધારિત કેટલાક ગીતો. 11:30 કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12:05 યાદો કી મહેફિલ, 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી, 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3:00 સહેલી, 4:00 પીટારામાં સાંભળશો આજ કે મહેમાન,

સાંજે 5 વાગે સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સાંજે 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ફિલ્મી યા ગેરફિલ્મી ગીતો સાંભળી શકશો. 6 વાગે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગે ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય માલા.

આઠ વાગે હવા મહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક ગાને નયે જમાને કે. 9 પ્રસારિત થશે આપ કે લીએ. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 છાયા ગીત અને 10:30 સાંભળશો ઢલતી જાય રાત.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સવારના 8 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: शोध, आलेख और स्वर रेडियो सखी ममता सिंह का। इस कार्यक्रम के संपादक और प्रस्तुतकर्ता रमेश गोखले। तो अब दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના બચાવમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આ સમયગાળાને ભારતના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક ગણાવ્યો. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના

0: પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, તાજેતરમાં વીતેલા સમયના સુરીલા અને પ્રખ્યાત એવા પાર્શ્વ ગાયિકા સુમન કલ્યાણપુર આપણી વચ્ચેથી વિદાય થયા. તેઓએ હિન્દી ગીતોની સાથે સાથે ગુજરાતી ગીતોમાં પણ નોંધપાત્ર પાર્શ્વ ગાયન કરેલું છે. આજનો કાર્યક્રમ તેઓને સમર્પિત. સાંભળીએ તેમના સ્વરમાં ગવાયેલ કેટલાક યાદગાર ફિલ્મી ગીતો. આરંભ કરીએ લાખા લોયણ ફિલ્મના આ ગીત સાથે. દાદની શબ્દરચના, કાંતિ સોનછાત્રાની સંગીત રચના અને સ્વર સુમન કલ્યાણપુરનું.

હવે પછીના ગીતમાં સુમન કલ્યાણપુરનો સાથ આપ્યો છે મહેન્દ્ર કપૂરે. ફિલ્મનું નામ રાજા ભરથરી, ગીત સંગીત અવિનાશ વ્યાસના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: જેસલ તોરલ ફિલ્મનું ગીત સાંભળશો સુમન કલ્યાણપુરના સ્વરમાં. એક પ્રાચીન રચનાને સંગીતથી સજાવી છે અવિનાશ વ્યાસે.

હવે પછીના ગીતમાં સુમન કલ્યાણપુરનો સાથી સ્વર મુકેશનો, ફિલ્મ અખંડ સૌભાગ્યવતી, બરકત વિરાણીની શબ્દરચના, કલ્યાણજી આણંદજીની સંગીત રચના.

હવે સાંભળશો ચંદુ જમાદાર ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી તથા મિત્રો. આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલ કેટલાક ગીતો. આ શ્રેણીમાં હવે સાંભળશો લાખો ફુલાણી ફિલ્મનું આ ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં, ગૌરાંગ વ્યાસની સંગીત રચના અને દાન અલગારી અને અવિનાશ વ્યાસની ગીત રચના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: આ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 26 જૂન તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
3: પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. આરંભ કરીએ ફાસલે ફિલ્મના આ ગીત સાથે સ્વરલતા મંગેશકરનું સંગીત શિવહરીનું.

0: પૂર્ણ પગલું, નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: લાગા ચુનરી મેં દાગ ફિલ્મનું ગીત સાંભળશો સોનુ નિગમ કે સુનિધિ ચૌહાણના સ્વરમાં, સંગીતકાર શાંતનુ મોઇત્રા, ગીતકાર સ્વાનંદ કિડકિડી.

0: આ સાથે આજનો ધૂમ્મસથી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભાવનગરમાં ગેરકાયદેસર મુસાફરો વહન કરતા વાહનો સામે એસટી તંત્રની લાલ આંખ. 2,68,000થી વધુનો દંડ વસૂલાયો. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુર રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદઘાટન કર્યું. વેનેઝુએલામાં આજે 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સ 280 અને નિફટીમાં

0: 75 કરતાં વધુ અંકોનો ઉછાળો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ. કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્કવોડ દ્વારા આ મામલે ત્વરિત તપાસ શરૂ કરાઈ. વાયબ્રન્ટ ગુજરાત રિઝલ્ટ સમિટ અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આજે એટલે કે 25મી જૂનને નાવિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રથાની શરૂઆત 2010થી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે વિશ્વના 90% જેટલા માલસામાનનું પરિવહન દરિયાઈ માર્ગે જ થાય છે અને તે માટે મજબૂત અને મહત્ત્વની કડી છે નાવિકો, જેઓ પરિવારથી દૂર રહીને પોતાના જીવના જોખમે આ કાર્યને પાર પાડે છે. તેઓની આ સમર્પણની ભાવના, જવાબદારીની લાગણીને બિરદાવવા માટે તથા રોજના નવા નવા પડકારો અને જોખમોનો સામનો કરતા નાવિકોનો આભાર માનવા માટે જ આજનો આ દિવસ ખાસ સમર્પિત કરવામાં આવે છે. આપણી ફિલ્મોમાં પણ નાવિક કે માજીને અલગ અલગ રૂપક કે સ્વરૂપે યાદ કરવામાં આવે છે. આવો સાંભળીએ કેટલાક એવા યાદગાર ગીતો. આરંભ કરીએ આયા સાવન ઝૂમ કે ફિલ્મના ગીત સાથે, સ્વર મોહમ્મદ રફી સાથીદારોનો, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ બંદીની ફિલ્મનું ગીત એસડી બર્મનના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર.
1: ઓરે માજી

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ખુશ્બુ ફિલ્મનું ગીત. સ્વર છે કિશોર કુમારનો, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર ગુલઝાર.

શ્રોતા મિત્રો, આજે છે વિશ્વ નાવિક દિવસ. થોડા અંધારામાં મૂંઝવણ વધુ, દરિયો મોટો, ભીડ નાની, ઓછા શબ્દોમાં આક્ષેપો વધુ, ઓછી ઊંઘમાં સપના વધુ, લાંબી ઊંઘની શક્યતા ઓછી, વધુ સૂરમાં ગીત ઓછા, દરિયા મોટા, ઘોંઘાટ ઓછા, લાંબા રસ્તામાં દિશા ઓછી, મોટી વાર્તામાં જિંદગી નાની. સાંભળીએ હવે પ્યાસી શામ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. બોલ છે મજરૂ સુલતાનપુરીના.

હું નાવિક છું, મારી ગેરહાજરી શોધી શકે તો શોધી લેજે. સંબંધમાં ક્યાંક કડવાશ ઊભી થઈ તેનું કારણ તું શોધી લેજે. શબ્દોની માયાજાળ મૂકી શકે તો મારા હૃદયમાં તારું સ્થાન તું શોધી લેજે. સમયના બહાના મૂકી શકે તો વિશ્વાસમાં આવેલો અણધાર્યો વળાંક તું શોધી લેજે. મારી ખામીઓ નજર અંદાજ કરી શકે તો તારી આંખોમાં મારું સત્ય તું શોધી લેજે. તારા નિર્ણયોમાં થયેલી ઉતાવળ તું શોધી લેજે. સાંભળીએ હવે હમ હિન્દુસ્તાની ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીત ઉષા ખન્નાનું, બોલ છે આર કૃષ્ણના.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. આરંભમાં સાંભળીએ જબ જબ ફૂલ ખીલે ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત કલ્યાણજી આનંદજીનું.

તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ મેરા સાયા ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો સ્વર, સંગીત મદન મોહનનું બોલ, રાજા મહેંદી અલી ખાનના.

સાંભળીએ હવે એક ફૂલ દો માલી ફિલ્મનું ગીત, આશા ભોસલે અને મોહમ્મદ રફીનો સ્વર, સંગીત રવિનો, ગીતકાર પ્રેમ ધવન.

0: શ્રોતા મિત્રો, આજે છે ભારતના પૂર્વ વડાપ્રધાન વીપી સિંહની જયંતિ. તેમનો જન્મ 25 જૂન 1921 રોજ કરીમનગર ખાતે શ્રી પી રંગારાવને ત્યાં થયો હતો. તેઓ ખેડૂત અને ધારાશાસ્ત્રી હોવા સાથે રાજકારણમાં જોડાયા હતા અને અનેક મહત્વના પદો સંભાળ્યા હતા. તેઓ સંગીત, સિનેમા અને નાણાં ક્ષેત્રમાં પણ રુચિ ધરાવતા હતા. ભારતીય દર્શન અને સંસ્કૃતિ, નવલકથા અને રાજકીય ટિપ્પણીઓનું લેખન કાર્ય, ભાષા અભ્યાસ, તેલુગુ અને હિન્દીમાં કવિતા લેખન અને સાહિત્યમાં તેમની રુચિના ખાસ વિષય હતા. સાંભળીએ હવે એક ફૂલ દો માલી ફિલ્મનું ગીત. એ હમણાં જ આપે સાંભળ્યું. હવે સાંભળીએ કલ આજ ઓર કલ ફિલ્મનું ગીત, કિશોર કુમાર, મુકેશ અને આશા ભોસલેનો સ્વર, સંગીત શંકર જયકિશનનું, બોલ નીરજના.
1: ટિક ટિક ટિક ટિક ટિક.

સાંભળી હવે લોફર ફિલ્મ ગીત આશા ભોસલેના સ્વરમાં. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, બોલ છે આનંદ બક્ષીના.

તરન્નુમ કાર્યક્રમમાં સાંભળીએ અંતિમ ગીત રામ તેરી ગંગા મેલી ફિલ્મનું, લતા મંગેશકરનો સ્વર, સંગીત રવિન્દ્ર જૈનનું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં 32ના મોત અને 700 લોકો ઇજાગ્રસ્ત, કટોકટી જાહેર કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં શક્ય તમામ સહાયની ખાતરી આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં કાળું પ્રકરણ હતું. ભાવનગરના તળાજા તાલુકાની ફૂલસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ.

0: જ્યાં બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
1: જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 12:05 યાદો કી મહેફિલ આપ માણશો. 1:00 સુરીલા સફર, 1:30 સુરીલા સફર ફરી, 2:00 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3:00 સખી સહેલી, 4:00 કાર્યક્રમ પિટારા, 5:00 સરગમ, 5:30 સુરીલી સાંજ આપ માણી શકશો, 6:00 સુરીલા સફર, 7:00 જય માલા કાર્યક્રમ, 8:00 હવા મહલ, 8:15 માણશો ચિત્રલોક ગાને નયે જમાને કે, 9:00 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:00 છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: થઈ રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: यादों की महफिल कार्यक्रम में आप सभी का स्वागत है. और दोस्तों, आज महान संगीतकार मदन मोहन का जन्मदिन है. हम उन्हें आज श्रद्धा सुमन अर्पित कर रहे हैं. साथ ही आज मशहूर अभिनेत्री करिश्मा कपूर का जन्मदिन है, तो विविध भारती परिवार की ओर से हम उन्हें ढेरों शुभकामनाएं भी देते हैं. तो आज इस कार्यक्रम में

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: થોડી જ વારમાં કાર્યક્રમ સુરીલા સફર।
5: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત।

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરુગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને

તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાય છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. COVID-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે

0: વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0થી હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝિલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0 થી હરાવ્યું.

કર્યું હતું. આ જીત સાથે બ્રાઝિલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું, તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1 હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝર્લેન્ડે વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1 વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને એએફસી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ફિફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32 મોત કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
1: આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઉભી થઈ અને વ્યવસ્થા ઉભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઉભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે SMC કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ છોડી સુરતના 4708 વિદ્યાર્થીઓએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી EWS દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ આ પ્રણાલીની મદદથી શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે. ગત વર્ષે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી 90,000થી વધુ શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લવાયા હતા. જામનગર જિલ્લામાં ધ્રોલ લતીપર ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયાના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણજારિયાનું મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ મોડી રાત્રે સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગઈ હોવાના અહેવાલ છે. અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાદાની નજર સામે જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી, જો કે જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અન્ય 2 વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી 1 સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વના વન વિભાગે બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનામાં સિંહના હુમલાની આ 3જી ઘટના છે. મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં PI KD રાવલે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તાજિયા તહેવારની ઉજવણી, રૂટ વ્યવસ્થા તેમજ કાર્યક્રમની માહિતી આપી હતી. મોઢેરા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા જાળવણી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં પણ કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જામનગર શહેરમાં ચાંદીનો તાજિયો તેમજ અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં પજવણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલ

0: હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્કવોડ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. મહેસાણાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ભાવનગરમાં એસટી વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ થ્રી વ્હીલર, ટેમ્પો, મેજિક રિક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે વિશ્વ નાવિક દિવસ. આ દિવસ સમુદ્રી માર્ગે વેપાર અને અર્થતંત્રને જીવંત રાખનાર નીડર નાવિકો, ખલાસીઓ અને કેપ્ટનોની સખત મહેનત અને બલિદાનને સમર્થન આપવા માટે ઉજવાય છે. નાવિકો એ અર્થતંત્રની કરોડરજ્જુ છે. દુનિયાનો લગભગ 90% વેપાર સમુદ્રી જહાજો અને નાવિકો દ્વારા થાય છે. આપણા સુધી પહોંચતી દવાઓ, ખોરાક, બળતણ આ ખલાસીઓની મહેનતનું પરિણામ છે. નાવિકો મહિનાઓ સુધી પોતાના પરિવારથી દૂર રહે છે. દરિયાઈ તોફાન, ચાંચિયાઓ તથા યુદ્ધગ્રસ્ત વિસ્તારો જેવા મોટા જોખમોનો સામનો કરે છે. આ દિવસ તેમની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય તરફ વિશ્વનું ધ્યાન દોરે છે. વિશ્વને યાદ અપાવવામાં આવી રહ્યું છે કે નાવિકો માત્ર માલસામાનનું વહન નથી કરતા, પરંતુ તે જહાજો સાથે પોતાની જિંદગીનું મોટું જોખમ ઉઠાવે છે. તેઓ ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો ભોગ ન બનવા જોઈએ. સાંભળીએ

આ દરિયાસમા જીવનની મજધારમાં આપણો નાવિક છે ઈશ્વર, જે આપણને સાચી દિશા બતાવે છે અને આપણને કિનારા સુધી લઈ જાય છે. ક્ષિતિજમાં દૂર દૂર સફેદ વાદળોનો દિશે નજારો. એકલો નાવિક છે, દૂર દૂર નથી દેખાતો કિનારો. સમુદ્રના ઉછળતા મોજાઓ લાગે આહલાદક. મનમસ્તિકની હૃદયની વેદનાઓ જાણે આપતા ટાઢક. વાદળી સર્પાકારે ઉછળતા કૂદતા સમુદ્રી મોજા, જીવનમાં નવું જોમ ભરતા સમુદ્રી મોજા. સમુદ્રની ધૂમ્ર સમી હવા ધારણ કરે ઉગ્ર રૂપ, સમુદ્ર પણ ધારણ કરે અતિ વિકરાળ સ્વરૂપ. થયા કરે હાલક ડોલક જળમાં નાવડી, આસપાસ ક્યાંય નથી દેખાતો કોઈ માનવી. સાંભળીએ હવે પ્રફુલ્લકુમાર પાંખણિયાના સ્વરમાં ગીત, હરીન્દ્ર દવેની રચના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો

0: શ્રોતા મિત્રો, સમૂહ સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

સાંજના 5 થાય છે અને હું છું આપની રેડિયો હમસફર આસ્થા આપની સાથે. ઘણા બધા કાર્યક્રમોની હારમાળા લઈને આવી ચૂક્યા છે અને સુમધુર ફિલ્મ ગીતો, સદાભાર ગીતો, ગુજરાતી ગીતો, ઘણું બધું આપની રાહ જોઈ રહ્યું છે. તો ચાલો કાર્યક્રમની સફરની શરૂઆત કરીએ. સફરની શરૂઆતમાં જગદીશ જોશીની કેટલીક પંક્તિઓ આપની સાથે વાંચવી છે. એક એમની રચના છે, એક હતી સર્વકાલીન વાર્તા. કવિ લખે છે કે ધારો કે એક સાંજે આપણે મળ્યા અને આપણે હળ્યા, પણ આખા આયખાનું શું? ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું? માનો કે હોઠ સહેજ મરી ઉઠ્યા અને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યા, પણ આ મૂંગી વેદનાનું શું? માનો કે આપણે ખાધું પીધું ને માનો કે રાજ થોડું કીધું એ રાજ, પણ આ ઝૂરતા ઓરતાનું શું? ધારો કે રાણી તમે જીતી ગયા, ધારો કે રાણી તમે જીતી ગયા ને ધારો કે વાયરા વીતી ગયા, પણ આ માંડેલી વાર્તાનું શું? બસ, તો આપણે પણ જે વાર્તા માંડી છે તેને આગળ વધારીએ. સુમધુર ગીતોની, સદાભાર ગીતોની, મેં જેમ વાત કરી તેમ ફિલ્મી ગીતોની વાર્તા હવે આગળ વધારીએ. 96.7 MHz આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સરગમ. લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં મેને પ્યાર કિયા ફિલ્મનું આ ગીત આપના સુધી. દેવ કોહલીની શબ્દરચના.

કાર્યક્રમમાં હવે સાંભળશો આજ સંગીત મેલેડીને. જી હા, લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના યુગલ સ્વરમાં અન્ય એક ગીત આપના સુધી મોકલી રહ્યા છે. ફિલ્મ હમ આપકે હૈ કૌન, સંગીતકાર રામ લક્ષ્મણ, ગીતકાર દેવ કોહલી.

ને લાગ્યું કે લાગે છે અહીંથી મોર ગયો હશે, અને કોઈક બોલ્યું, બની શકે માધવ પણ ગયું હોય. તો ચાલો મોરપીછના શુકન સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ. સુરીલી સાંજ અંતર્ગત આજે કેટલાક સુમધુર ગુજરાતી ગીતો આપના સુધી પહોંચાડવા છે. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ રમેશ પારેખની રચના, વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયનો સ્વર.

અને આ સાથે શ્રોતા મિત્રો, સરગમ કાર્યક્રમમાંથી આપની વિદાય લેવાનો સમય થઈ ચૂક્યો છે. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.

96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર આપનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે એક વિચાર જ એક વસ્તુ છે કે જેનાથી માણસ બીજા માણસથી અલગ પડે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી થોડી જુદી ધારી આવે છે. એક એ આપણો સ્વતંત્ર અને અનોખો પોઈન્ટ ઓફ વ્યૂ જ હોય છે કે જે આપણને બીજાથી અલગ તારવીને મૂકે છે. ક્યાંક મેં વાંચ્યું હતું કે આજે એક મોરપીચ રસ્તામાં ભાળ્યું

0: बेटा दाल माँ मीठा नहीं जगह है खांड पड़ी जाए तो क्यों लागे।
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे भीनो कचरो सूको कचरो सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए अने इटले ज आ चार रंग याद राखजे। लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा घरे ज कचरा नु वर्गीकरण करो चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखिए। रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण मां गुणवत्तानी नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शाळाओमां गुणवत्तायुक्त शिक्षणने वधु सशक्त बनाववामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षणमां श्रेष्ठतानी नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरातना पाया मजबूत बनावतो गुणवत्तासभर शिक्षण, गुणवत्तायुक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग गुजरात सरकार।
5: सखी सहेली दर मंगळવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
6: મોરપીચના શુકન સાથે શરૂ થયેલી આ યાત્રાને આગળ વધારી। મોરપીચ યાદ આવે એટલે સ્વાભાવિક છે કે માધવ યાદ આવે અને માધવ યાદ આવે એટલે સ્વાભાવિક છે કે રાધા યાદ આવે। પ્રિયકાંત મણિયાર લખે છે કે આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે, સરવર જલતે કાનજી ને પોઈણી તે રાધારે, આ બાગ ખીલ્યો તે કાંજી ને લહેરી જતી તે રાધારે, આ પર્વત શિખર તે કાંજી ને કેડી ચડી તે રાધારે, આ ચાલ્યા ચરણ તે કાંજી ને પગલી પડે તે રાધારે, આ કેશ કૂંથ્યા તે કાંજી ને સેંથી પૂરી તે રાધારે, આ દીપ ચલે તે કાંજી ને આરતી તે રાધારે, આ લોચન મારા તે કાજરી કાંજી ને નજરું જુએ તે રાધારે। પ્રિયકાંત મણિયાર આ રચનામાં કદાચ એ જ કહેવા માગે છે કે રાધા અને કાન આમ જોવા જઈએ તો બે નામ પણ એક જ વ્યક્તિત્વ છે।

0: શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો 96.7 મેગાહર્ટ્ઝ. આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. અને હવે કાર્યક્રમમાં શ્યામલ મુનશીના સ્વરમાં આપને સંભળાવીએ માધવ રામાનુજની રચના. સંગીતકાર શ્યામલ મુનશી, સૌમલ મુનશી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: સુરીલા સાંજ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ મહેશ શાહની રચના, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત, સુમધુર વૃંદગાન હવે આપ સાંભળશો.

મહેશ શાહની આ રચનાની સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમમાંથી વિદાય લઈએ છીએ. પણ આપ જોડાયેલા રહો અમારી સાથે 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે, કારણ કે થોડી ક્ષણમાં લઈને આવીશું સુરીલા સફર કાર્યક્રમ.

96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 6 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, આ છે વિવિધ ભારતી, દેશની સુરીલ ધડકન અને માહિતી અને મનોરંજન, ગીત સંગીત, ઘણું બધું આ યાત્રામાં આપ અમારી સાથે જોડાઈને માણી શકો છો. વેલ, જો અત્યારની વાત કરીએ તો આજે કાર્યક્રમ સુરીલા સફરમાં આપને સફર કરાવવા જઈ રહ્યા છે હિન્દી ફિલ્મ સંગીતના એ વીતેલા જમાનામાં. હા મિત્રો, આજે યાદ કરવા છે વીતેલા જમાનાના ખૂબ જ જાણીતા અને સુરીલા અને કુશળ સંગીતકારોમાંના એક, એટલે મદન મોહનને. આજે મદન મોહનનો જન્મદિવસ છે અને એમની જન્મજયંતિ નિમિત્તે આજે તેમના જ કેટલાક ગીતો આ કાર્યક્રમ દરમિયાન આપ સાંભળશો. તો આવો મદન મોહનના સંગીતને તેમની પરમ ચેતનાને સ્વરાંજલિ આપીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમ અનપઢનું આ ગીત આપના સુધી. લતા મંગેશકરનો સ્વર, મદન મોહનનું સંગીત, રાજિંદર ક્રિશનની શબ્દરચના.

વો કોન થી આ ફિલ્મનું આ ગીત માણી રહ્યા હતા. લતા મંગેશકરનો સ્વર હતો, મદન મોહનનું સંગીત હતી, રાજા મહેદી અલી ખાનની શબ્દરચના હતી. સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત આજે મદન મોહનની ધૂન પર ફિલ્માવવામાં આવેલા કેટલાક સુંદર સુમધુર સદાબહાર અને યાદગાર ગીતો આપ માણી રહ્યા છો. મિત્રો, મદન મોહન એટલે વિતેલા જમાનાના એક કુશળ અને ખરેખર એવા સંગીતકાર કે જેમની ધૂન સમયને પેલે પાર જઈને પણ આપણા મન પટલ પર, માનસ પટલ પર અંકિત થઈ ચૂકી છે. આમ જોવા જઈએ તો એમના આટલા બધા ગીતો આપણને મૂળ જબાની યાદ છે એ જ એમનો ખરો અવોર્ડ કહી શકાય. પણ પુરસ્કારોની વાત કરીએ તો 1971માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો અને આ ફિલ્મ હતી દસ્તક. અને આ જ ફિલ્મનું ગીત હવે આપના સુધી લતા મંગેશકરના સ્વરમાં આપને

0: આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: સુરીલા સફર કાર્યક્રમ માણી રહ્યા છો આપ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપે ટ્યુન કર્યું છે 96.7 MHz. જી હા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આજે યાદ કરી રહ્યા છે મહાન સંગીતકાર મદન મોહનને. સંગીતકાર મદન મોહન એટલે એક એવું નામ જે રૂપેરા પડદા પર ખરેખર ખૂબ સુમધુર ધૂન પ્રસ્તુત કરતા હતા. 1950, 1960, 1970 આ બધા દાયકામાં હિન્દી સિનેમામાં જે અમર ગઝલો અને ભાવનાત્મક સુરો આવ્યા તેની પાછળ મદન મોહનનો એક ઘણો મોટો હાથ, ઘણો મોટો ફાળો કહી શકાય. આમ જોવા જઈએ તો તેમને પ્રિન્સ ઓફ ગઝલ્સ તરીકે ઓળખતા હતા, પણ સાથે સાથે તેઓ કિંગ્સ ઓફ મેલેડીઝ એટલે કે સુરોના રાજા પણ કહેવાતા હતા. તેમની ભાવનાત્મક કરુણાથી ભરેલા અને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો રચવાની અપ્રતિમ ક્ષમતા માટે તેઓ પ્રખ્યાત છે. તો ચાલો મદન મોહનની આ અપ્રતિમ ક્ષમતાને આપના સુધી મોકલી. લતા મંગેશકરનો સ્વર, મદન મોહનનું સંગીત, રાજા મહેતી અલી ખાનના શબ્દો, ફિલ્મ મેરા સાયા.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત આજે યાદ કરી રહ્યા છે મદન મોહનને. અને થોડા સમય પહેલાં એમની વાત કરી કે તેમણે કેવી રીતે આર્મીમાં સેવા આપી. અને એ પછીનો ટ્રિવ્યા હવે આપની સાથે વહેંચું છું કે 1946માં તેમણે લખનૌના ઓલ ઇન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે જોડાણ કર્યું, જ્યાં તેઓ ઉસ્તાદ ફૈયાઝ ખાન, ઉસ્તાદ અલી અકબર

ખાન બેગમ અખ્તર તલત મહેમૂદ આવા વિવિધ કલાકારોના સંપર્કમાં આવ્યા. આ દિવસો દરમિયાન તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમો માટે પણ સંગીતની રચના કરી. 1947માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં દિલ્હી ખાતે તેમને ટ્રાન્સફર કરવામાં આવી અને તેમણે થોડા સમય માટે ત્યાં પણ કામ કર્યું. અને તેમને આપ જેમ જાણો છો કે ગાવાનો ખૂબ શોખ હતો. 1947માં તેમણે બેહઝાદ લખનવી દ્વારા ગવાયેલી બે ગઝલો પણ ગાઈ અને તેને રેકોર્ડ કરવાની તેમને પહેલી તક પણ મળી. ટૂંક સમયમાં તેમણે 1948માં દિવાન શરાર દ્વારા લખાયેલી વધુ બે ખાનગી ગઝલો ગાઈ અને 1948માં ફિલ્મ શહીદ માટે સંગીતકાર ગુલામ હૈદર હેઠળ લતા મંગેશકર સાથે ફિલ્મ યુગલ ગીત પિંજરે મેં બુલબુલ બોલે મેરા છોટા સા દિલ દોલે આ ગીત ગાવાની તેમને પ્રથમ તક મળી. એ વાત અલગ છે કે આ ગીતો ક્યારેય ફિલ્મમાં રજૂ કરવામાં ના આવ્યા કે ફિલ્મોમાં ઉપયોગમાં પણ લેવામાં ના આવ્યા, પણ આવા બધા ટ્રિવિયા આપની સાથે વહેંચી રહ્યા છે. સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત મદન મોહનને આજે યાદ કરી રહ્યા છે 96.7 MHz. આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. ગેટવે ઓફ ઇન્ડિયા ફિલ્મનું ગીત, લતા મંગેશકર, મોહમ્મદ રફીનો સ્વર, મદન મોહનનું સંગીત, રાજેન્દ્ર કૃષ્ણની શબ્દરચના.

0: સંરક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ચિરાગ ફિલ્મનું આ ગીત સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફીનો સ્વર હતો, સંગીતકાર હતા મદન મોહન અને ગીતકાર હતા મઝરૂહ સુલતાનપુરી. સુરીલા સફર કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો.

0: કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: મિત્રો, આમ લોકો ભલે એમ કહેતા હોય કે મોટાભાગના ગીતો મદન મોહનની ફિલ્મમાં મોહમ્મદ રફી, લતા મંગેશકર અને તલત મહેબૂદના સ્વરમાં જતા, આમ જોવા જઈએ તો વાત થોડા ઘણા અંશે સાચી પણ ખરી. પણ આ બધા લોકપ્રિય ગીતો તો ખરા જ, પણ સાથે સાથે તેમણે ઘણા બધા ગાયકો સાથે કામ કર્યું. એમાં કિશોર કુમાર હોય, મુકેશ હોય, હેમંત કુમાર હોય, મહેન્દ્ર કપૂર, આશા ભોસલે, શમશાદ બેગમ, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર અને અન્ય ગાયકો પણ ખરા. તો આવો આવા જ કેટલાક ગીતો સુરીલા સફર અંતર્ગત આપને સંભળાવીએ.

ભાઈ ભાઈ, આ ફિલ્મમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીતા દત્તને. મદન મોહનનું સંગીત હતું અને રાજેન્દ્ર કૃષ્ણની શબ્દરચના હતી. જેમ આપણે વાત કરી કે ઘણા બધા ગાયકો છે કે જેમણે પોતાનો સ્વર મદન મોહનની ધૂન પર યાદગાર બનાવી દીધો, અને એ જ કડીમાં એક નામ એટલા આશા ભોસલે. મિત્રો, આશા ભોસલેના કેટલા એવા યાદગાર ગીતો જે મદન મોહન સાથે આપણને મળ્યા. મેરા સાયા ફિલ્મનું ઝુમકા ગિરારે ગીત હોય કે પછી મોસમ ફિલ્મનું મેરે ઇશ્ક મેં ગીત હોય, લે લિયા દિલ મેરા ચાર દરવેશ ફિલ્મનું આ ગીત હોય કે પછી હોય એ દિલ નાદાન રઝિયા સુલતાન ફિલ્મનું ગીત, કેટલા બધા યાદગાર અને સુમધુર સદાબહાર ગીતો આશા ભોસલેએ મદન મોહન સાથે આપ્યા. આવું જ એક ગીત હવે આપના સુધી મોકલી રહ્યા છે, આખરી દાવ ફિલ્મનું ગીત, આશા ભોસલેનો સ્વર, મદન મોહનનું સંગીત, મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

તલત મહેમૂદના સ્વરમાં મદન મોહનની ધૂન અને રાજા મહેદી અલી ખાનના શબ્દો સાથે આ હતું મધુહોશ ફિલ્મનું ગીત. સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત યાદ કરી રહ્યા હતા એમને જ કે જેમના સંગીતને, જેમની ધૂનને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. જી હા મિત્રો, સંગીતકાર મદન મોહન પર કેન્દ્રિત હતો આજનો કાર્યક્રમ સુરીલા સફર. આશા રાખીએ છીએ કે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે. થોડી ક્ષણોમાં લઈને આવીશું કાર્યક્રમ જયમાલા. આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

96.7 મેગા શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. જયમાલા કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. કાર્યક્રમનો શેષ ભાગ આપને સંભળાવીએ પ્રાદેશિક સમાચાર બાદ. તો આવો પ્રતીક્ષા કરીએ સમાચારની.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવ્યો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 દાયકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત અને વડોદરાની શાળાઓમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ

0: આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6-6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંગાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે. 2003માં જયારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનો અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
3: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારિયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજીત 70 જેટલા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80થી વધુ સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાય.

0: માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
1: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા એટીએસ અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભો કર્યું છે.
0: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સરમુખત્યાર શાહી તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે ત્રિદિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેમિનાર હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्रों की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़कर बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2 હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0 હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઊભી થતી ફરિયાદોના નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792754501 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહીનદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: आइए ले चलते हैं आपको विविध भारती के मुंबई केंद्र की तरफ और वहां से सुनवाते हैं कार्यक्रम जयमाला का शेष भाग.

0: ચરમ ચરમના સાથી આ ફિલ્મનું શીર્ષક ગીત હમણાં જ આપણે સાંભળ્યું. બપ્પે લહેરીનું સંગીત હતું, સ્વર હતો બપ્પે લહેરી તથા અનુરાધા પોંડવાલનો, અને શબ્દરચના હતી મેહુલ કુમારની.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.
0: 96.7 MHz श्रोता मित्रों, आप छो विविध भारतीय विज्ञापन प्रसारण सेवा ना अहमदाबाद केंद्र साथ. થોડી ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તે 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા,

0: સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનેની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વેદનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતાં ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: The global south should be enabled.
2: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઊભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને 2 ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેસેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતાં વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1,700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ, 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું.

0: ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાય હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3 માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ 4થા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઇવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: કાર્યક્રમ હવા મહેલ.

0: जानी मानी फिल्मी गीतकार सुधाकर शर्मा साझा कर रहे हैं अपने फिल्मी गीतों से जुड़े कुछ यादगार लम्हे और किस्से।
1: प्यार किया तो डरना क्या की सेकंड लाइन शकील साहब से अच्छी मैं नहीं लिख पाऊंगा, तो ऐसा मतलब मेरा एक परेशानी थी कि मैं क्या करूं। हिमेश जी ने एक रास्ता निकाला कि उन्होंने प्यार किया तो डरना क्या की एक ट्यून बना ली, कहा कि इस ट्यून को हम निभाएंगे, इसकी सेकंड लाइन नहीं लिखेंगे, बस इसको हुक लाइन रखेंगे। वो गाना करते करते हुक लाइन बनी ओढ़ली चुनरिया तेरे नाम।
0: जरूर सुनिएगा बॉम्बे टॉकीज में 27 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर। विविध भारती पर आ रहे हैं साहित्य जगत के जाने माने लेखक हरिशंकर राठी, आपसे साझा करेंगे अपनी लेखन यात्रा।
2: किशोरावस्था से ही मैं कहीं न कहीं अपनी भाषा में व्यंग का प्रयोग करता था, हास्य भी मेरे अंदर था और मैं बहुत विनोद किया करता था। जो स्वाभाविक रूप से मेरे व्यंग निकलते थे किसी मुद्दे पर, वो कुछ लोगों ने कहा कि आप तो बड़ा अच्छा व्यंग बोल लेते हैं। ये बड़े मजे की बात है कि बाद में चल करके व्यंग मेरी प्रमुख विधा हो गई।
0: तो सुनना न भूले कार्यक्रम आज के मेहमान 1 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
3: हम विविध भारती से बोल रहे हैं, थोड़ी ही देर में आप सुनेंगे चित्रलोक।
4: 96.7 मेगाहर्ट्ज़ श्रोता मित्रों, आप छो विविध भारतीनी विज्ञापन प्रसारण सेवाना अमदावाद केंद्र साथे। कार्यक्रम चित्रलोक अंतर्गत आपने संभळाविशु केटलाक सुमधुर नवा फिल्मी गीतो, पर ए पहला जरूखा अंतर्गत आओ सांभळीए आजे दिवस दरमियान प्रसारित थनारा मुख्य कार्यक्रमोनी विगतो। જેમ આપ જાણો છો થોડી ક્ષણોમાં લઈને આવીશું નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, બરાબર 9 કલાકે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, બરાબર 10 વાગે કાર્યક્રમ છાયા ગીત, આજનો કાર્યક્રમ વિધિ જૈન સાથે આપ સાંભળશો, 10:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત। તો મિત્રો આથી આજે હવે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તારીખ 26 જૂન 2026 શુક્રવાર સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા, અમૃતધારા અંતર્ગત ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો, કાર્યક્રમનો વિષય હશે જિંદગી એટલે જિંદા દિલી, 6:35 લઈને આવીશું શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કાર્યક્રમ સંગીત સરિતા, સંગીત સરિતામાં આજકાલ આપ સાંભળી રહ્યા છો વાયોલિન કા વિહંગમન સંસાર, આ શૃંખલા કલાકાર વાયોલિન વાદક SL કંડારા, આવતીકાલે આ કડીનો 9મો ભાગ પ્રસ્તુત કરીશું, બરાબર 7 કલાકે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, 7:30 લઈને આવીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે, 8:15 આવતીકાલે શુક્રવાર એટલે કે 8:15 આપ સાંભળશો વંદે માતરમ એક જય ઘોષ,

બરાબર 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, સવારે 9 કલાકે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, 9:05 કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ, 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. આવતીકાલનો કાર્યક્રમ સંગીતકાર ઇલૈયા રાજા પર કેન્દ્રિત થશે. 10:50 ગુજરાતી ગીતો, 10:30 મસ્તીભરા ધૂમ મચાવતા ગીતો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે આપ સાંભળી શકો છો બરાબર 11:02. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુ. બરાબર 12:05 લઈને આવીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1 કલાકે કાર્યક્રમ સુરીલા સફર. 2:45 વંદે માતરમ એક જયઘોષનું પુનઃપ્રસારણ. 2:35 ગુજરાતી ગીતો અને 3:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સખી સહે. બપોરે 4 વાગે પીટારા અંતર્ગત આપ સાંભળશો કાર્યક્રમ ગીતો ભરી કહાની. કહાની ઉન દિનો કી બાત હૈ, લેખક વાચન અને સ્વર અરુણ શેખર. 5:05 90ના દશકના કેટલાક ફિલ્મી ગીતો કાર્યક્રમ સરગમ. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત હિન્દી રેટ્રો ગીતો આપ સાંભળી શકશો બરાબર 6 કલાકે. 7:00 ટકોરે અમારી સાથે જોડાઈને આપ માણશો કાર્યક્રમ જય માલા. હવા મહેલ હાસ્ય નાટિકા રજૂ કરતો આ કાર્યક્રમ બરાબર 8:00 રાત્રિના 8 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસ્તુત કરીશું આવતીકાલનો પ્રહસન નાટિકા બજેટ 1 કમાઓ બીવિકા. 8:15 કાર્યક્રમનું વિવરણ ઝરોખા અંતર્ગત અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 કલાકે કાર્યક્રમ આપ કે લીએ ફિલ્મ સંગીત 9:30 લઈને આવીશું. રાત્રિના 10 કલાકે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. આવતીકાલનો કાર્યક્રમ નેહા શર્મા રજૂ કરશે. 10:30 આપ સાંભળશો ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતો સરોખા અંતર્ગત ફિલ્મી ગીતોનો, માફ કરશો, કાર્યક્રમની રૂપરેખાનો, કાર્યક્રમનો વિવરણ. અને હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક.

કલંક ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા. અરિજીત સિંહનો સ્વર હતો, સંગીત હતું પ્રીતમનું અને શબ્દો હતા અમિતાભ ભટ્ટાચાર્યના. ચિત્રલોક કાર્યક્રમ માણી રહ્યા છો આપ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: એનિમલ ફિલ્મનું આ ગીત હતું. અરિજિત સિંહનો સ્વર હતો, સિદ્ધાર્થ કરીમાના શબ્દો અને સંગીતકાર હતા શ્રેયસ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: ચિત્રલોક કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ તનિષ્ક બાગચીની ધૂન. તનિષ્ક બાગચીના જ શબ્દો, સ્વર જુબિન નોટિયાલા અને આશિષ કોરનો. શેરશાહ ફિલ્મનું આ ગીત હવે આપના રેડિયો સેટ પર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો નવા હિન્દી ફિલ્મ ગીતો 96.7 MHz વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર. ફિલ્મ ધડક 2 આ ફિલ્મનું ગીત હવે આપના માટે પસંદ કર્યું છે શ્રેયા ઘોષાલ અને જુબિન નોટિયાલના યુગલ સ્વરમાં. સંગીત જાવેદ મોહસિનનું, શબ્દ રશ્મિ વિરાગના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમ ચિત્રલોકની અંતિમ પ્રસ્તુતિ સિતારે જમીન પર. આ ફિલ્મનું શીર્ષક ગીત સિદ્ધાર્થ મહાદેવન, શંકર મહાદેવન અને દિવ્યા કુમારનો સ્વર. સંગીતકાર શંકર અહેસાન રોય, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

અને આ સાથે શ્રોતા મિત્રો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે બરાબર 8 કલાક અને 45 મિનિટે દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર સંધ્યા. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

યાદ આવી ગઈ ફરીથી એક જૂની વાર્તા. યાદ આવી ગઈ ફરીથી એક જૂની વાર્તા. ઉડતી આવી પરી અને બાળપણ જાણે કે બેઠું થઈ ગયું. હા મિત્રો, બાળપણ એટલે એક એવો સમય, જીવનનો એક એવો ગાળો જે ક્યારેય પણ આપણા નજર સામે આવી જાય અને લાગે કે આપણી બધી જ યાદો તાજી થઈ ગઈ છે, આપણે ફરી બાળક બનીને વિહરવા લાગીએ. તો આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પણ કંઈક એવું જ કરવું છે. બાળક બનીને આવો ફિલ્મ સંગીત માણીએ. ફિલ્મ સંગીતનું પહેલું ગીત આપના માટે લઈને આવ્યા છે માસૂમ ફિલ્મનું આ ગીત, રાનુ મુખર્જીનો સ્વર, હેમંત કુમારનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો.

96.1 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, ને આજે બાળકોના ગમે એવા ગીતો લઈને આવી ગયા છે આપના માટે. મિત્રો, કહેવાય છે ને બાળપણ માટે કે કાગળની હુડીને બનાવીને રમતા, વરસાદના પાણીમાં એને તરાવતા, એ બાળપણ મને યાદ આવે છે. લડ્યા પછી રિસાઈ કરી, કિટ્ટા બુચ્ચા કરી, પાછા બુચ્ચા કિટ્ટા કરી, ફરી નિખાલી સ્થળથી ભેગા થઈ જતા, એ બાળપણ મને યાદ આવે. ચાર પાંચ પેરવું ભેગા થઈને કામના પાદરે રમતો રમતા, એ મિત્રો આજે મને યાદ આવે. આજના આ ટેકનિકલ જમાનામાં રૂપિયા આપીને પણ નથી મળતી એવી ખુશીઓ અમે આમ જ મેળવી લેતા, અને એ ખુશીઓનો સમય પણ આપણને બધાને જ યાદ આવે છે. થોડા સમય પહેલાં 1960માં આવેલી ફિલ્મ માસૂમનું ગીત આપને સંભળાવ્યું, નાની તેરી મોરની કો મોર લઈ ગઈ. માસૂમ એક એવું ફિલ્મ શીર્ષક કે એ શીર્ષક પરથી ઘણી બધી ફિલ્મો બની, અને હવે 1983માં આવેલી માસૂમમાંથી ગીત આપના માટે પસંદ કર્યું છે. વનિતા મિશ્રા, ગુરપ્રીત કૌર અને ગૌરી બાપતનો સ્વર, આર ડી બર્મનનું સંગીત અને ગુલઝારની શબ્દરચના.

ઘરનું કબાટ ખાલી કરતી વખતે જો આપણને એક જૂની 1 રૂપિયાની કે 2 રૂપિયાની નોટ મળી જાય ને તો જાણે એમ લાગે કે બાળપણનો ખોવાયેલો એક હિસ્સો પાછો મળી જાય. બાળપણ એટલે એક એવો સમય કે જ્યારે ફિઝુલ કોઈ પણ વાત પર આપણે હસી શકતા, હસવાની વાત પર આપણે રડી પણ શકતા, નિશાળ અને શાળા જવાનું નામ આવે ત્યારે આપણે જાણે કે અચાનક જ તાવ આવી જતો, અને મિત્રો સાથે જ્યારે રમવાનું થાય ત્યારે તાવ અચાનકથી ગાયબ પણ થઈ જતો. વેલ આવા ઘણા બધા કિસ્સા યાદ આવે છે, ઘણી બધી વાતો યાદ આવે છે. એ વાતો આપના સુધી વહેંચવું એ પહેલાં એક ગીત તરફ આપને લઈ જવાય છે. વચન ફિલ્મનું ગીત, આશા ભોસલેનો સ્વર, રવિ અને ચંદ્રનું સંગીત, શબ્દો રવિશંકરના.

મિત્રો, બાળપણ એટલે જીવનનો એક એવો પડાવ કે જેની યાદો હંમેશા આપણા દિલો દિમાગ પર મીઠાશ ભરી દે. નિર્દોષતા, મસ્તી અને ખૂબ બધા પ્રેમથી ભરેલો આ સમય એટલે બાળપણ. માનવ જીવનનો ઉત્તમ સમય એટલે આમ જોવા જઈએ તો બાળપણ. બાળપણ એટલે આનંદનો ખજાનો. મિત્રો સાથે રમવું, ફરવું, હરવું અને મજા કરવી, કોઈ જાતની ચિંતા નહીં, બસ મોજીલી જિંદગી જીવવાની વાત એટલે બાળપણ. અને બાળપણની આવી કંઈક અલગ જ મજા આજે આપના સુધી અમે વહેંચી રહ્યા છીએ ફિલ્મ સંગીતમાં. આવો કાર્યક્રમમાં આગળ વધીએ. 1961માં આવેલી ફિલ્મ ઘરાનાનું આ ગીત હવે આપના રેડિયો સેટ પર. આશા ભોસલે અને કમલ બારોટનો સ્વર, રવિનું સંગીત, શકીલ બડાયુણીની શબ્દરચના.

96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં આપને કરાવી રહ્યા છે આપના બાળપણની સફર. હા મિત્રો, બાળપણ એટલે એક એવો સમય કે જે હાથમાંથી સરી જાય પછી આપણને એનો ખૂબ અફસોસ થતો હોય છે. આપણે નાના હોય છે ને ત્યારે આપણે કાગ ડોળે રાહ જોતા હોય છે કે ક્યારે આપણે મોટા થઈશું, મોટા થવામાં કેટલી મજા છે, અને પછી ખ્યાલ આવે છે કે મોટા થવામાં મજા ઓછી ને સજા વધારે છે. આમ જોવા જઈએ તો આપણે બાળપણ સમજદારીથી ભલે ભરપૂર હોય પણ ગમે તેટલી સમજદારી હોય તે છતાંય નિર્દોષતા તો બાળપણમાં જોવા મળે છે. ક્યારેક લાગે છે કે ફરીથી બાળપણનો પ્રવાસ કરવો એ પણ એક સારી અને સુંદર અનુભૂતિ હોઈ શકે છે. મિત્રોનો નિસ્વાર્થ પ્રેમ, મીઠી યાદો, એ મજા, રમતો, બગીચામાંથી ઉગેલા ફૂલને ટીકી ટીકીને જોયા કરવું, માસૂમિયત ભરેલો એ ચહેરો, ક્યારેક લાગે છે એ બધું ભલે અહીંયા જ છે પણ તે છતાં પણ અહીંથી ખાસ્સું દૂર છે.

0: बंदर भी आया, छुन छुन करती आई चिड़िया।
1: अब दिल्ली दूर नहीं, આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફીનો સ્વર હતો, દત્તારામનું સંગીત અને હસરત જયપુરીની શબ્દરચના હતી. અને હવે મોહમ્મદ રફીના સ્વરમાં અન્ય એક ગીત, બ્રહ્મચારી ફિલ્મનું આ ગીત, શંકર જયકિશનની ધૂન, શૈલેન્દ્રના શબ્દો.

0: સુરેન ઠક્કર મેહુલે એક ગઝલ યાદ આવે છે. કલરવોના ઘર સમૂહ કલબલ તું આંગણ સાંભરે, કલરવોના ઘર સમૂહ કલબલ તું આંગણ સાંભરે, સાવ લીલુંછમ હજી આજે મારું બાળપણ મને સાંભરે. અને એવું કોણ છે કે જેણે જગજીતસિંહના કંઠે વો કાગસ કી કશ્તી વો બારિશ કા પાની એ સાંભળીને પોતાના બાળપણના દિવસો યાદ ન કર્યા હોય. હશે એ ગઝલ ફરી ક્યારેક આપને સંભળાવીશ, પણ ફરી એકવાર બાળક થવાની જેને ઈચ્છા થઈ ગઈ છે તેવા આપને રોકીશું નહીં. કાર્યક્રમનું અંતિમ ગીત આપના સુધી આશીર્વાદ ફિલ્મનું આ ગીત, અશોક કુમારનો સ્વર, વસંત દેસાઈનું સંગીત અને ગુલઝારની શબ્દરચના.
1: बच्चों खेल दिखाए, छुक छुक करती रेल चलाए, सीटी देकर सीट पर बैठो, एक दूजे की पीठ पर बैठो, आगे पीछे पीछे आगे लाइन से, लेकिन कोई ना भागे, सारी सीधी लाइन में चलना, आंखें दोनों नीचे रखना, बंद आंखों से देखा जाए, आंख खुले तो कुछ ना पाए, आओ बच्चों रेल चलाए, सुनो रे बच्चों टिकट कटाओ, तुम

0: today after presenting his credentials to Bangladeshi President Mohammad Shahabuddin at Bengabhavan in Dhaka. Following the credential presentation ceremony at the Presidential Palace, Trivedi visited the Indian Visa Application Centre in Dhaka to inspect its operations and interact with officials. In the FIFA World Cup, Curaçao will take on Ivory Coast in Group E match at Philadelphia in US at 1:30 Indian time. In another Group E fixture, Ecuador will face Germany at East Rutherford in at 1:30 AM IST. And that's the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. રાત્રિના 11:10 થઈ ચૂકી છે. અમારી આજની સભાના બધા જ કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. ગીત, સંગીત, માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે આવતીકાલે ફરી મળીશું બરાબર આ જ મીટર્સ પર સવારે 5:55. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.